નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી વિવિધ ભારતીની રાષ્ટ્રીય સેવા. આજે દિનાંક જ્યેષ્ઠ સુદ પૂનમ, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 31 મે 2026 અને રવિવાર. સમય થઈ રહ્યો છે પરોઢના 5:57. આ સાથે જ અમારી આજની આ પ્રસારણ યાત્રાના પ્રારંભે જોડાયેલા સર્વે શ્રોતાઓનું પ્રેમસભર સ્વાગત. સભાનો આરંભ કરીએ મંગલ સ્વરથી. આજે સાંભળીએ રાગ લલિત પંચમ.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી

0: મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: સાંભળો, શું તમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.
3: હર ઘર સૂર્ય ઘર.
4: યાર, ઇસ ફિલ્મ કા ગાના નીતિ મોહન, વિશાલ દાદલાની, કે और शंकर महादेवन की आवाजों में इरशाद कामिल के बोल, संगीत है विशाल शेखर का.

0: चित्रलोक कार्यक्रम में वक्त है एक ब्रेक का।
1: ઉભરે અસલી નોટ સાથે કેમ રમે છે
2: ભાઈ? આ ફાટેલી છે,
1: સાંભળ। ફાટેલી તૂટેલી અથવા જૂની નોટ ને
3: બેંક બ્રાન્ચ માં એક્સચેન્જ કરી શકાય છે।
2: વાવ, નવી નોટ મળશે?
1: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે।

0: વહુ
1: જી મમ્મી જી
0: આ ઘરના થોડા નિયમો છે
1: જેમ કે
0: અહીંયા કેશ ની પરંપરા નથી
1: તો લેવડ દેવડ
0: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ
1: ઓ
0: જેમ કે યુપીઆઈ થી
1: અચ્છા
0: અને હા સાંભળ હજુ એક નિયમ છે
1: કયો નિયમ મમ્મીજી
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે
1: તમે પણ ને મમ્મીજી
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી

0: શિક્ષા સ્કીમ ના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
2: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. આજે અમે રજૂ કરીએ છીએ કેટલાક ગાયક અને ગાયિકાઓ વિશેની વાતો અને એમના કંઠે ગવાયેલા ગીતો પર આધારિત કાર્યક્રમ જાણીએ અને માણીએ કેટલાક ગાયક અને ગાયિકાઓને. ગાયિકા ઉમાદેવીનું નામ તમારા

મારા જેવા સંગીત પ્રેમી શ્રોતાઓ માટે નવું નહીં હોય, પરંતુ એમના વિશે કેટલીક વાતો છે કદાચ નવી લાગશે. દાખલા તરીકે, તેઓ ઉત્તર પ્રદેશના પોતાના ગામથી ભાગીને મુંબઈ આવી ગયા હતા અને સંગીતકાર નૌશાદને કહ્યું કે હું ગાઈ શકું છું, તમે મારી પાસે ગીતો ગવડાવો. સંગીતકાર નૌશાદને પણ એમનો અવાજ ગમ્યો અને એમને અવસર આપ્યો. એમણે ફિલ્મ દર્દ ઉપરાંત ધૂપ છાંવ, નાટક અનોખી અદા અને ચિત્રલેખામાં ગીતો ગાયા. પછી જ્યારે લતા મંગેશકર જેવા ગાયિકા ફિલ્મ પાર્શ્વગાયનના ક્ષેત્રે આવી ગયા ત્યારે એમની આકૃતિ અને પ્રકૃતિને જોઈને સંગીતકાર નૌશાદે સૂચન આપ્યું કે તમે કોમેડિયન બની જાઓ. એમણે જ નામ પણ આપ્યું ટુનટુન. 1950માં ફિલ્મ બાબુલમાં હાસ્ય અભિનેત્રી રૂપે કામ કર્યું. તો આ ટુનટુન ઉર્ફ ઉમાદેવીના સ્વરમાં દર્દ ફિલ્મનું ગીત. યાદગાર ગીતના શબ્દકાર છે શકીલ બદાયુની, સંગીતકાર છે નૌશાદ.

આકાશવાણીમાં સુગમ સંગીતની ગાયિકા રૂપે પોતાની સંગીત યાત્રા શરૂ કરનાર ગાયિકા મુબારક બેગમને સંગીતકાર નૌશાદે આઈએ ફિલ્મના ગીતો ગવડાવ્યા. એક એકલ ગીત મોહે આને લગી અંગડાઈ આજા આજા બાલમ, આ ફિલ્મમાં એમણે લતા મંગેશકર સાથે એક યુગલ ગીત પણ ગાયું. જોકે એમની લોકપ્રિયતા વધી સ્નેહલ ભાટકરના સ્વરબદ્ધ કરેલા કભી તન્હાઈયો મેં તો હમારી યાદ આયેગી ગીતથી. મુબારક બેગમે 100થી વધુ ફિલ્મોમાં ગીતો ગાયા અને ગીતોની સંખ્યા લગભગ 138 છે. જે ગીત માટે મુબારક બેગમ સૌથી વધારે લોકપ્રિય છે એ હમારી યાદ આયેગી ફિલ્મનું ગીત. શબ્દરચના છે કેદાર શર્માની, સંગીત રચના છે સ્નેહલ ભાટકરની.

એક રાષ્ટ્રીય ગાયન પ્રતિસ્પર્ધામાં વિજેતા રૂપે જેને ફિલ્મોમાં ગાયનનો અવસર મળ્યો અને વી શાંતારામની ફિલ્મ નવરંગમાં સી રામચંદ્રના સંગીત નિર્દેશનમાં પોતાની સંગીત યાત્રાની શરૂઆત કરી એ પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂર. આપણે એમનો સ્વર બી આર ચોપડા અને યશ ચોપડાની અનેક ફિલ્મોમાં સાંભળ્યો છે. સાથે જ મહેન્દ્ર કપૂર મનોજકુમારના દેશભક્તિ ગીતોના પાર્શ્વગાયક તરીકે જાણીતા છે. આમના સ્વરની એક વધુ ઓળખ છે ધારાવાહિક મહાભારતના શીર્ષક ગીતના ગાયક રૂપે. શ્રેષ્ઠ ગાયકનો રાષ્ટ્રીય પુરસ્કાર એકવાર, ત્રણ વાર ફિલ્મફેરનો પુરસ્કાર, મિયા તાનસેન પુરસ્કાર, લતા મંગેશકર પુરસ્કાર અને પદ્મશ્રીની ઉપાધિથી અલંકૃત છે ગાયક મહેન્દ્ર કપૂર. કાર્યક્રમમાં અમે રજૂ કરીએ છીએ મહેન્દ્ર કપૂરના કંઠે ગવાયેલું ફિલ્મ કિસ્મતનું ગીત. ગીત છે એસ એચ બિહારીનું, સંગીત છે ઓ પી નૈયરનું.

એક અજબ ગજબની વાત છે. એમને પોતાના બાળપણમાં સંગીતથી ઘૃણા થઈ ગઈ હતી. કારણ પણ કંઈક એવું જ હતું. એમના પિતાજી પ્રોફેસર નથ્થાસિંહ એમને સંગીત શીખવાડતા અને ખૂબ કડક થઈને શીખવાડતા. બસ આ કડક વર્તને જ બાળક ભૂપેન્દરને થોડા સમય માટે સંગીતથી વિમુખ કરી દીધા હતા. પછી ધીમે ધીમે એમનો રસ ગઝલ ગાયન પ્રત્યે વળી ગયો. એમણે આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા, દૂરદર્શન પર કાર્યક્રમો આપ્યા અને એ સાંભળીને સંગીતકાર મદન મોહને એમને મુંબઈ બોલાવ્યા. ફિલ્મ હકીકતના એક ગીતમાં એમના અવાજનો ઉપયોગ કર્યો. ભૂપિંદરના સ્વરમાં આપણે જે ગીત સાંભળવાના છીએ એ છે બશર નવાઝની રચના, ખયામની સંગીત રચના. ફિલ્મ છે બાજાર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: ઓરે અસલી નોટ સાથે કેમ રમે છે
3: ભાઈ? આ ફાટેલી છે।
2: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટ ને
4: બેંક બ્રાન્ચ માં એક્સચેન્જ કરી શકાય છે।
3: વાવ, નવી નોટ મળશે?
2: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે।
4: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો।
5: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ। भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं। विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर।
6: दिल से दिल तक यादगार तराने, अनेक वार जेमना स्वर ने लता मंगेशकर नो स्वर समझी लेवामा आव्यो ए अवाज छे सुमन कल्याणपुर नो। एमने संगीत प्रेमियों नो अपार प्रेम मळ्यो छे। भारत ने लगभग 10 भाषाओं मा 700 थी वधु फिल्मी गीतों गाया छे। गायक मोहम्मद रफी साथे एमने 140 युगल गीतों गाया छे। वर्ष 2009 मा महाराष्ट्र सरकार द्वारा सुमन कल्याणपुर ने जे पुरस्कार थी अलंकृत करवामा आव्या एनु नाम छे लता मंगेशकर पुरस्कार। तो सांभळीए सुमन कल्याणपुर नो सुमधुर स्वर। गीत छे भरत व्यास नु, संगीत छे

સંગીતકાર કલ્યાણજી આનંદજીના એક ગીતની રેકોર્ડિંગ વખતે પાર્શ્વગાયક મુકેશ આવી શકે એમ ન હતા. આથી એમ વિચારીને એ ગીત મનહર ઉધાસના સ્વરમાં રેકોર્ડ કરી લેવામાં આવ્યું કે પછી એ ગીત ગાયક મુકેશ પાસે ગવડાવી લેશું. રેકોર્ડિંગ થઈ ગયું. પછી ગાયક મુકેશે આવીને ગીત સાંભળીને કહ્યું કે ગાયક મનહરે ગીત ખૂબ સુંદર રીતે ગાયું છે, એટલે આ ગીત ફરીથી રેકોર્ડ કરવાની જરૂર નથી. ગીત એ જ રીતે ફિલ્મમાં લેવામાં આવ્યું અને ખૂબ લોકપ્રિય થયું. એ ગીત હતું વિશ્વાસ ફિલ્મનું ગીત આપસે હમકો બિછડે હુએ. ગાયક મનહર ઉધાસે હિન્દી ઉપરાંત ગુજરાતી, પંજાબી, બંગાળી વગેરે અનેક ભાષાઓની કુલ 300થી વધુ ફિલ્મોમાં ગીતો ગાયા છે. એમના 31 આલ્બમ રિલીઝ થયા છે. મનહર ઉધાસના મનમોહક સ્વરમાં સાંભળીએ ઇન્દિવરનું ગીત, કલ્યાણજી આનંદજીની ધૂન. ફિલ્મ છે જાંબાઝ.

0: વહુ
1: જી મમ્મી જી આ ઘરના થોડા નિયમો છે
0: જેમ કે
1: અહીંયા કેશ ની પરંપરા નથી
0: તો લેવડ દેવડ
1: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ જેમ કે યુપીઆઈ થી
0: અચ્છા
1: અને હા સાંભળ હજુ એક નિયમ છે
0: કયો નિયમ મમ્મીજી
1: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે
0: તમે પણ ને મમ્મીજી
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો
4: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો
4: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં
5: દિલ સે દિલ તક યાદગાર તરાને ગીત ગાતા ચલ તપસ્યા મનોકામના અને માસૂમ જેવી ફિલ્મોના પાર્શ્વ ગાયન સાથે જે ગાયિકાનું નામ જોડાયેલું છે એ છે આરતી મુખર્જી શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ ચૂકેલ આરતી મુખર્જીએ 1957માં સહારા ફિલ્મમાં સંગીતકાર અનિલ બિશ્વાસના સંગીત નિર્દેશનમાં ગીત ગાયું પછી અન્ય 3-4 ફિલ્મોમાં ગીત ગાયા બાદ તેઓ કોલકાતા ચાલ્યા ગયા અને બંગાળી ફિલ્મોની સુપ્રસિદ્ધ ગાયિકા રૂપે લોકપ્રિય થયા આ સિવાય એમણે ઉડિયા આસામી ગુજરાતી મણિપુરી વગેરે ભાષાઓની ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે ગુલઝારનું ગીત સાંભળીએ આરતી મુખર્જીના સ્વરમાં સંગીત છે રાહુલ દેવ બર્મનનું ફિલ્મ છે માસૂમ

ગાયક શૈલેન્દ્ર સિંઘે પોતાની કોલેજના શિક્ષણ બાદ પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. લક્ષ્ય એવું હતું કે ભવિષ્યમાં અભિનેતા બનવું છે, ફિલ્મોમાં અભિનય કરવો છે. પરંતુ તેઓ જ્યારે બીજા વર્ષમાં હતા ત્યારે એમને રાજ કપૂરની ફિલ્મ બોબીમાં ગીત ગાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા. બોબી ફિલ્મમાં એમના ગાયેલા ગીતો લોકપ્રિય થયા અને શૈલેન્દ્ર સિંઘ અભિનેતા બનતા બનતા ગાયક બની ગયા. છતાંય અભિનેતા બનવાની ઈચ્છા ન રોકી શક્યા એટલે એગ્રીમેન્ટ, દો જાસૂસ વગેરે ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. જો કે ફિલ્મ પ્રેમીઓએ આ પ્રતિભાશાળી ગાયકને અભિનેતા ઋષિ કપૂરના પાર્શ્વગાયક રૂપે સૌથી વધારે પસંદ કર્યા. શૈલેન્દ્ર સિંઘના સ્વરમાં બોબી ફિલ્મનું ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

સુલક્ષણા પંડિતના પિતાજી પ્રતાપ નારાયણ પંડિત સંગીતકાર હતા. એમના કાકા પંડિત જસરાજજીને સંગીતજ્ઞ રૂપે સૌ કોઈ જાણે છે. આ રીતે સંગીત પરિવારમાં જન્મેલા સુલક્ષણા પંડિત 9 વર્ષની ઉંમરે સંગીતના કાર્યક્રમોમાં ભાગ લેવા લાગ્યા હતા. સંકલ્પ ફિલ્મના ગીત તું હી સાગર તું હી કિનારા બદલ એમને મિયા તાનસેન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમના ગાયેલા મનમોહક ગીતોમાં સામેલ છે અપનાપન ફિલ્મનું ગીત સોમવાર કો હમ મિલે, એક બાપ ઓર છે બેટે ફિલ્મનું ગીત ઘડી મિલન કી આઈ, ગૃહ પ્રવેશ ફિલ્મનું ગીત બોલીએ સુરીલી બોલિયા, થોડી સી બેવફાઈ ફિલ્મનું ગીત મોસમ મોસમ લવલી મોસમ. આપણે સાંભળવાના છીએ એમના સ્વરમાં આહિસ્તા આહિસ્તા ફિલ્મનું નક્ષલાલપુરીનું ગીત. સંગીત છે ખૈયામનું.

0: से दिल तक यादगार तराने। આપ સાંભળી રહ્યા હતા કેટલાક ગાયક અને ગાયિકાઓ વિશેની વાતો અને એમના કંઠે ગવાયેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ જાણીએ અને માણીએ કેટલાક ગાયક અને ગાયિકાઓને। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો, નમસ્કાર।
1: રોજ સુબહે 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત और रात 10 बजे सुनिए छाया गीत। प्रायोजक विको।
2: श्रोता मित्रों, एफएम बैंड 102.4 मेगाहर्ट्ज पर आप सांभळी रह्या छो विविध भारती नी राष्ट्रीय सेवा आकाशवाणी ना राजकोट केन्द्र पर थी। आज छे रविवार, तारीख 31 मे 2026। समय थई रह्यो छे सवारना 10:54:45। थोड़ी ज पळो मां रिले करीशुं हवे पछीनो कार्यक्रम मन की बात। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું દેશવાસીઓ માટેનું આ સંબોધન અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે થોડી જ પળોમાં।
3: યે આકાશવાણી દિલ્હી હૈ, કૃપયા હમારે વિશેષ કાર્યક્રમ કી પ્રતીક્ષા કીજીએ। યે આકાશવાણી હૈ।
4: શ્રીમદ ભગવદ ગીતા મેં કહા ગયા હૈ, યદિ વ્યક્તિ કી બુદ્ધિ શુદ્ધ હો તો અક્સર છોટે છોટે કર્મો કી નૈતિક યોગ્યતા ભી બડે બડે કર્મ કર ડાલને મેં સમર્થ હોતી હૈ। बुद्धि तो एक तलवार के समान है। जीवन में जो कुछ भी इंसान के सामने आता है उसकी काट छांट करना ही बुद्धि का काम है। इसके विपरीत जब बुद्धि शुद्ध ना हो तब किसी कर्म की नैतिक योग्यता का ज्ञान मनुष्य को नहीं हो सकता। इस तरह बुद्धि के अभाव में अच्छा कार्य भी बुरा बन सकता है।
5: मन की शांति और शक्ति के लिए जुड़िए भक्ति से आकाशवाणी। आपके लिए लेकर आया है विशेष चैनल आराधना। 24 घंटे सुनिए कई भारतीय भाषाओं में अपने मनपसंद भजन, महत्वपूर्ण सांस्कृतिक आयोजनों की सजीव प्रस्तुति, महाकुंभ मेला हो या जगन्नाथ रथ यात्रा, लोक रामायण या पौराणिक प्रसंग, सुनिए सूफी संगीत और शबद कीर्तन।
6: कोई बोले राम राम।
5: आध्यात्मिक ऊर्जा का संचार करता आकाशवाणी का आराधना चैनल, न्यूज ऑन AIR ऐप, DTH और YouTube पर भी उपलब्ध। आराधना

0: કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ મન કી બાતનો ગુજરાતી ભાવાનુવાદ.
1: મારા વાલા દેશવાસીઓ નમસ્કાર. મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં સમાજહિતમાં અદ્ભુત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઈ. તેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન 4 અલગ અલગ સ્પર્ધામાં 4 રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદર વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલા તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે તે છે 100 મીટરની દોડ. માત્ર 2 દિવસમાં જ પુરુષો માટેની 100 મીટર દોડમાં 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે 2 ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તે છે ગુરિંદર વીરસિંહ અને અનિમેષ કુજુર. મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે. અનિમેષજી નમસ્કાર, ગુરિંદર વીરસિંહ આપને પણ નમસ્કાર, સત શ્રી અકાલ.
2: નમસ્કાર સર.
1: સરસ ભાઈઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંધી જોઈ હતી, પણ હવે રમતના પડકારમાંય જુગલબંધી હોય છે કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે, પછી ત્રીજી વાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઈચ્છું છું કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની માહિતી મળે.
3: નમસ્તે સર, મારું નામ અનિમેષ કુજુર. હું 200 મીટર અને 400 મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર, અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો, અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું, અને હું પહેલા ફૂટબોલ રમતો હતો. અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે તો તેમાં જઈને તું ભાગ લે, અને મેં એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયો, અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
1: અને ગુરિંદર વીરજી, તમે શું છો?
4: નમસ્તે સર, મારું નામ ગુરિંદર વીર છે, અને હું ભારતીય નૌકાદળમાં પેટી ઓફિસર છું, અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મેં 100 મીટરમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે, અને હું પહેલો ભારતીય છું જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિશ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવ વર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો, તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા, એટલે હું પણ એમને કહેવા લાગ્યો

0: મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વવિક્રમ તૂટતો જોયો તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી, ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે ને, તો મને પણ આનંદ થાય છે.
1: વાહ વાહ વાહ, તમારી તો બહુ શાનદાર વાત છે.
0: હાજી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમત ગમત છોડી દીધી અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા ત્યારે હું એમને કહેતો હતો કે હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તેઓ કહેતા, સપનું એમને એમ પૂરું નથી થતું, તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલટીઓ થતી હતી, તડકામાં દોડતા હતા, આખે આખો દિવસ તાલીમ લેતા હતા અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે જ્યારે મેં સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ, 100 મીટર સ્પર્ધા ના લે, 100 મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં, ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે અને એમાંથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે આ નહીં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું આ કરીને જ બતાવીશ, મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે ભાઈ, ભારતીય પણ દોડવીર બની શકે છે.
1: જુઓ, તમે બંને બહુ મોટી કમાલ કરી છે અને માત્ર 2 દિવસમાં જ તમે બંને 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધામાં દોડવું, જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ, લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું, તો તમારા બંને પાસેથી હું એ જાણવા માંગુ છું અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગે છે કે કયું એવું જનૂન હતું, કઈ એવી જીદ હતી, શું વિચાર્યું હતું અને કેવી રીતે આ કરી રહ્યા હતા, એ કેટલું મુશ્કેલ હોય છે.
0: જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે શું હું આ બરાબર કરી રહ્યો છું. મેં સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને, કેમ કે તમે દર વખતે જીતતા નથી, કોઈ કોઈ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો ત્યારે બરાબર દોડી નહોતો શકતો. કોઈ ઈજા થઈ જતી હતી ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા કે ભાઈ, કંઈ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયું, તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહિત કરે છે અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
1: અને અનિમેશજી, તમે?
2: સર, જ્યારે હું 2021માં રમત ગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે, તું કરી શકીશ કે નહીં. તો મેં તેમને કહેલું કે હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરીશ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ છે કે આમ કરવું છે, તેમ કરવું છે, પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેમાં અડગ રહે છે, તારે આગળ વધવાનું છે. તને બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું. કુટુંબનો ટેકો, નાણાકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો

0: કરીશું, બસ તું મહેનત કર. અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે, કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ. અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઈ છે, તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
1: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને લોકોને પણ એ કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તે મારો વિક્રમ તોડ્યો છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ. અનિમેશ, તમે કહો.
0: સરજી, પહેલો વિક્રમ 10.18 હતો, જે મારો જ હતો, અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમીફાઇનલમાં તેને તોડી નાખ્યો 10.17 કરીને, અને મેં ફરીથી તેને બીજી સેમીફાઇનલમાં 10.15 કરીને તોડી નાખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમીફાઇનલ થઈ ત્યારે અમે બંને ખુશ હતા કે ચલો સારું થયું, આજે વિક્રમ તૂટ્યો અને અમે બંને તોડ્યો. કેમ કે તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઈ હતી, પરંતુ અમે બંને અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે, તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા અને ત્યાં પણ અમે વાત કરતા હતા કે ભારતમાં દોડ સ્પર્ધાને આગળ લઈ જવાની છે અને તે આપણા જ હાથમાં છે. આપણે જે કરીશું એ બાકીના લોકોને પ્રોત્સાહિત કરશે.
1: ગુરિંદરવીર, તમે શું કહેવા માંગો છો?
2: અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું, તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલા જ્યારે મેં વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેશે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મઅપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ, પેલો બ્લોક બરાબર છે, તેના પર જઈને બેસ, ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મઅપ અહીં કરીશું, અહીંયાથી વોર્મઅપ બરાબર રહેશે અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર, દોસ્તી પણ જોઈએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છીએ તો અમે દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ. અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારું દોડીશ.
1: જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી, પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદ્ભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
3: આભાર સર, આભાર સર,
1: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો, તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે, રસોઈની રીત બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે, તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે. અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આ.

પન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી, દક્ષિણ ભારતમાં પાનકમ, નીરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના. તે માત્ર પીણું નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે કે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ આલ્ફાન્ઝો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો. જો કે લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા. એટલે કે સ્થળ બદલાય છે તો કેરીના રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો. સાથીઓ, ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજા હોય છે, પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો, એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે અને વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામાં સાજી વલાશેરિલજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજીવાલા શેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી, જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નેધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી
જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો.

નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું. તેમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્ર છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજરાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનય મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી 3 દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહર્ષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ લખાણો 6th-7th સદીના છે, એટલે કે 1400-1500 વર્ષ પુરાણા આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતીયોમાં ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી વિશે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેદશાળાઓ આવેલી છે. અહીં અદ્ભુત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશા વિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળ વિદ્યાએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવેલું છે. તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે અને આજના યુવાનોમાં પણ તેને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે દેશભરમાં ખગોળશાસ્ત્રીય ક્લબો ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મોટા શહેરોથી લઈને નાના ગામો સુધી, શાળાઓથી લઈને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતાસભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા રાત્રિ આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇસેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને

આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વિતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામિ ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઈલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડોલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડોલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તર પ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા. કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી, તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠું થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50-60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમામ નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મડ્ડી તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલાં પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી
લગભગ 15

0: સુંદર શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ એક રૂપિયાનો ફાળો આપે, એટલે કે એક વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણીવાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દૃઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મન કી બાત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી, જેનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આપને જણાવવાનું કે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આપ સાંભળી શકશો આજે રાત્રે 8 વાગે. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.
2: सखायः गिरिजा अम्मा महोदया प्रायः 15 विद्यालयान् संचालयति. तेषु चेन्नई नगरस्थितः जयगोपाल गरोडिया हिंदू विद्यालयः प्रमुखः अस्ति. तस्याः देशभक्तेः भावना प्रत्येकं भारतवासिनं प्रेरयित्री अस्ति. सा मन की बात कार्यक्रमात् प्रेरणां प्राप्य देशस्य अनेकेभ्यः सैनिकेभ्यः योगदानं कर्तुं संकल्पम् अकरोत्. एतदर्थं तया स्वेषु सर्वेषु विद्यालयेषु अध्ययनरताः छात्राः प्रेरिताः. सा बालकान् उक्तवती यत् ते वीरभटानां कृते प्रतिदिनम् एकं रूप्यकं समर्पयेयुः. एवम् एकस्मिन् वर्षे प्रत्येकस्य छात्रस्य पक्षतः 65,300 रूप्यकाणि सञ्चितानि अभवन्. एतेषां लघु लघु योगदानेन प्रायः 44,00,000 रूप्यकाणि समाहृतानि. गिरिजा अम्मा महोदया एतस्याः सम्पूर्णायाः राशेः धनादेशं मह्यं समर्पितवती. तया सह सम्भाषणक्रमे मया अनुभूतं यत् मातृभारत्याः प्रति तस्याः समर्पणभावः कियत् गभीरः अस्ति. गतवर्षे एव चेन्नई नगरस्य प्रथमः हिन्दू महाविद्यालयः स्वस्य 50 वार्षिकीं पूर्णताम् अगच्छत्. देशस्य शिक्षाक्षेत्रे सांस्कृतिक गौरवस्य च संवर्धने अस्य विद्यालय समूहस्य भूमिका अतीव प्रशंसनीया अस्ति. अहं तेन सम्बद्धेभ्यः सर्वेभ्यः जनेभ्यः हार्दिकाः शुभकामनाः वितरामि, तथा च तेषां छात्राणामपि विशेषतया प्रशंसां करोमि ये स्वेषां वीर वीरसैनिकानां कृते योगदानं कृतवन्तः। सखायः, भारतस्य प्रत्येकस्मिन् ग्रामे प्रत्येकस्मिन् नगरे किञ्चित् एतादृशं कार्यं प्रवर्तते यत् अस्मान् प्रेरयति। कतिपयेषु अवसरेषु एतेषां प्रयत्नानां व्यापकः प्रचारः न भवति, किन्तु यदा वयं तान् ज्ञातुम् आरभामहे तदा विश्वासोऽयम् अधिकं दृढो भवति यत् देशः स्वजनानां शक्त्या अग्रे गच्छति। मम

0: એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: મેરે નાના દોનો બેઠે, પ્રદીપજી કો મતલબ મેરે બાપુ કો બુલાયા ગયા કે દેખી આપકે પિતાજી આયે હૈ. બોલતે અરે આપ ક્યું આયે થે, હમ તો આઈ રહે હૈ અગલે હફતે. બોલતે નહીં નહીં, ઘર મેં સે સબને કહા કે જાકે દેખ કે આઓ, ભઈ કિસસે શાદી કી હૈ. ખુશ હુએ, બહોત સેટિસ્ફાઈડ હુએ, પરિવાર કો દેખ કે ખુશ હુએ, માં કો દેખ કે ખુશ હુએ. ઓર વૈસે મતલબ યે જો યુનિયન થા
4: વો સંપન્ન
3: વિવાહ કા, તો વો ખુશી ખુશી ઉસકી સમાપન હુઆ.
4: જી જી. તો આપકી માં જિંદગી ભર એક પાણી બનકર રહી.
3: પાણી બનકે રહી. હા, એક્ચ્યુઅલી વો ભી આગ થી, લેકિન વો પાણી બનકે રહી.
4: જી, યે સબસે બડી બાત હૈ. જી,
3: ક્યુંકી મેરી માં કો અબ યે બતાઉં કે ઉનકો બચપન સે યે સિખાયા ગયા કે ચાહે આપ મહિલા હૈ લેકિન આપ લડકે કી તરહ આપ લાઠી ભી ચલાયેંગી, ઓર આપ કહીં કુછ હોગા તો આપ ઉસકો ગલે સે ભી પકડેંગી.
4: મતલબ ઉનકી શિક્ષા દીક્ષા ભી ઇસ માહોલ મેં કી ગઈ નાના નાની કી દ્વારા.
3: હા, એસે હી ઉનકો સિખાયા ગયા કે કોઈ ભી ચીજ મેં આપકો પીછે નહીં હટના હૈ. તો વો ભી ઉનકી તાસીર ભી આગ વાલી થી, લેકિન જબ બાપુ સે શાદી હુઈ તો ઉન્હોને અપને આપકો ઢાલ લિયા.
4: જી.
5: ગા રહી હૈ જિંદગી.

0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत. प्रायोजक विको.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुओ मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

શ્રોતા મિત્રો, આજે વાતો કરીશું સ્ત્રીના ચહેરા પરનું આવરણ એટલે કે ઘૂંઘટ વિશે, જે ક્યારેક સંસ્કૃતિ દર્શાવે છે તો ક્યારેક મર્યાદા, તો ક્યારેક આ ઘૂંઘટથી આદર પણ વ્યક્ત કરવામાં આવે છે. આમ તો આપણા દેશમાં પ્રાચીન કાળથી આ પ્રથા આંશિક રીતે પ્રચલિત હતી. આ ઘૂંઘટ એ લાજ અથવા પડદાના નામથી પણ ઓળખાય છે. ઘૂંઘટ કે પડદા પ્રથા વિશે સંસ્કૃતિ, સાહિત્ય અને સમાજમાં ઘણા

અથવા પડદાના નામથી પણ ઓળખાય છે. ઘૂંઘટ કે પડદા પ્રથા વિશે સંસ્કૃતિ, સાહિત્ય અને સમાજમાં ઘણા મતમતાંતરો છે, પરંતુ અહીં આપણે વાતો કરીશું ઘૂંઘટ એટલે સ્ત્રીના સૌંદર્યનો રક્ષક, ઘૂંઘટ એટલે ન દેખાતા ભાવોની કલ્પના, ઘૂંઘટ એટલે ઝલક મેળવવા આતુર હૃદયની આળશ. આ ઘૂંઘટ પાછળ ઘણું છુપાયેલું હોય છે. હાસ્ય, રુદન, ઉત્સાહ, દુઃખ, સુંદરતા બધું જ આ આવરણ પોતાનામાં સમાવી લે છે. અર્ધઢંકાયેલા ચહેરાના આ આવરણ પર કંઈ કેટલીય ઈચ્છાઓ અને કલ્પનાઓની પાંખો હોય છે. આ પાંખો ઘણી વખત ઉડવા ઉત્સુક હોય છે તો ઘણી વખત તેને પ્રેમથી હળવેથી ઉડાડવા પ્રેરિત કરવામાં આવે છે. આ ઘૂંઘટ પાછળ રહેલ સૌંદર્યને વર્ણવતી એક ગઝલ આદિલ મંસૂરીએ લખી છે. શાયર કહે છે કે ઘૂંઘટ ખુલ્યો હશે ને ઉઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. એટલે કે ઘૂંઘટ પાછળ છુપાયેલ ચહેરામાં સવાર જેવી તાજગી અને ઉજાસ સમાયેલ છે. ચંદ્રનું રૂપ અને શીતળતા છુપાયેલ હોય છે. આવો સાંભળીએ ફિલ્મ ખૂબસૂરતમાં કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિનું યુગલ સ્વર. સંજય છેલના શબ્દોને સંગીત આપ્યું છે જતીન લલિતે.

શ્રોતા મિત્રો, આ ઘોંઘટ માટે કહેવાય છે કે શર્મીલી નજરો પર જબ રેશમી સાયા આતા હૈ, ચાંદ ભી બાદલો કે પીછે કહીં છુપ જાતા હૈ. ચહેરાને હંમેશા ચાંદ સાથે સરખાવી ઘૂંઘટ પાછળ છુપાયેલ આંખોનું કાજળ, હોઠ પર વસ્તુ મીઠું સ્મિત અને ગાલો પર શરમની લાલી જોવા ઉત્સુક હૃદય આ ઘૂંઘટના ખોલવાની આતુરતાથી રાહ જુએ છે. એક પ્રેમી હૃદય આ આવરણની પાછળ રહેલ પોતાના જીવનની રોશની માટે આતુર નજરે મીટ માંડી બેસે છે, પરંતુ આ આવરણ ન હટે તો શું અંધારું છવાયેલું રહે? ના, પ્રિય પાત્રના ચહેરાની રોશની તો કોઈ પણ આવરણની આરપાર નીકળી જીવનમાં ઉજાસ પાથરે છે. આવો સાંભળીએ ફિલ્મ કોયલામાં ઉદિત નારાયણનો સ્વર, રાજેશ રોશનનું સંગીત અને ઇન્દી વર્ના બોલ.

શ્રોતા મિત્રો, યે શામ મસ્તાની કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છીએ ઘૂંઘટ વિશે, જેનો ઉલ્લેખ પરદા તરીકે પણ થાય છે. પરદો જે એક શબ્દ માત્ર જ નથી, પણ એક ભાવ છે. આ ભાવ તનનો પણ હોઈ શકે તો ક્યારેક મનનો પણ હોઈ શકે. પરદાની પાછળ જે ચહેરો છે તેને પરદાનશી કહેવાય છે. આ પરદાની આડસમાં રહેલી પ્રિયતમાની મધુર મુસ્કાન જોવા ચકોર જેવા આતુર પ્રિયતમના શબ્દો સાંભળીએ મહમદ રફીના સ્વરમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત સાથે આતુર હૃદયના શબ્દો લખ્યા છે.

શ્રોતા મિત્રો, પડદો અથવા ઘૂંઘટ એ સ્ત્રીના ચહેરા પર કપડાનું અડધું અથવા આખું આવરણ હોય છે, જેના દ્વારા સ્ત્રી પોતાના હાવભાવ અને લાગણી છુપાવી શકે છે. પરદા પાછળ રહેલા સૌંદર્ય માટે એક શાયરે કહ્યું છે, હુસ્ન જબ બેનકાબ હોતા હૈ વો સમા લાજવાબ હોતા હૈ, ખુદ કો ખુદ કી ખબર નહીં રહેતી, હોશ વાલા ભી હોશ ખોતા હૈ. પરંતુ એનો અર્થ એવો નથી કે આ આવરણ માત્ર લાગણીઓ અને સૌંદર્ય જ છુપાવે છે. આ પરદા પાછળ ઘણી વાતો, તથ્યો અને રહસ્યો પણ હોય છે. જે સામે આવી જાય તો ઘણી પરિસ્થિતિ અને સંબંધો બદલી જાય છે. આવું જ એક ગીત ફિલ્મ શિકારમાં છે. સાંભળીએ આશા ભોસલેના સ્વરમાં આ ગીત.

ઘૂંઘટ, ઘૂમટો, લાજ, પરદો, નકાબ, આ બધા જ શબ્દો સ્ત્રીના ચહેરાને છુપાવી શકતા કપડાં માટે વપરાય છે, પરંતુ આ શબ્દો સમય અને પરિસ્થિતિ પ્રમાણે પોતાનો અર્થ અને ઉપયોગ પણ બદલાવે છે. પ્રાચીન સમયથી આજ દિન સુધી આ કપડાનો કટકો ઘણું બધું પોતાની ભીતરમાં છુપાવીને બેસે છે. શ્રોતા મિત્રો, આજની વાતો અને ગીતો અહીં સમાપ્ત કરીએ. અલગ અને નવા વિષયો અને શબ્દો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપની દોસ્ત દીપ્તિને રજા આપશો. નમસ્કાર.

એફએમ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ વિવિધ ભારતીની મનોરંજન સેવા. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં મન કી બાત કાર્યક્રમનો ગુજરાતી ભાવાનુવાદ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: કઈ કઈને થાકી ગયો?
1: શું થયું?
0: નવી કિડબેક જોઈએ છે.
1: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
0: કરેક્ટ.
1: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો, 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે આવી ગઈ નવી કિડબેક.
2: RBI કહે છે, પહેલા આપણે
1: શું થયું?
0: નવી કિડબેક જોઈએ છે.
1: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
0: કરેક્ટ.
1: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો, 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે આવી ગઈ નવી કિડબેક.
2: RBI કહે છે, પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડસમેન.
3: મારા વાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદ્ભુત કાર્યો કરી રહ્યા છે. હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે

0: વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઈ. તેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન 4 અલગ અલગ સ્પર્ધામાં 4 રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદર વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલા તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે તે છે 100 મીટરની દોડ. માત્ર 2 દિવસમાં જ પુરુષો માટેની 100 મીટર દોડમાં 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે 2 ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તે છે ગુરિંદર વીરસિંહ અને અનિમેષ કુજુર. મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે. અનિમેષજી નમસ્કાર, ગુરિંદર વીરસિંહ આપને પણ નમસ્કાર, સત શ્રી અકાલ.
1: નમસ્કાર સર.
0: સરસ ભાઈઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંદી જોઈ હતી, પણ હવે રમતના પડકારમાં જુગલબંદી હોય છે કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે, પછી ત્રીજી વાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઈચ્છું છું કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની માહિતી મળે.
2: નમસ્તે સર, મારું નામ અનિમેષ કુજુર. હું 200 મીટર અને 400 મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર, અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો, અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું, અને હું પહેલાં ફૂટબોલ રમતો હતો. અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને

0: ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે અને હું કોશિશ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવ વર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી, ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે ને, તો મને પણ આનંદ થાય છે.
1: વાહ વાહ વાહ, તમારી તો બહુ શાનદાર વાત છે.
0: હાજી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમત ગમત છોડી દીધી અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા ત્યારે હું એમને કહેતો હતો કે હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તેઓ કહેતા, સપનું એમને એમ પૂરું નથી થતું, તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલટીઓ થતી હતી, તડકામાં દોડતા હતા, આખે આખો દિવસ તાલીમ લેતા હતા અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે જ્યારે મેં સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ, 100 મીટર સ્પર્ધા ના લે, 100 મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં, ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે અને એમાંથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે આ નહીં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું આ કરીને જ બતાવીશ, મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે ભાઈ, ભારતીય પણ દોડવીર બની શકે છે.
1: જુઓ, તમે બંને બહુ મોટી કમાલ કરી છે અને માત્ર 2 દિવસમાં જ તમે બંને 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધામાં દોડવું, જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ, લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું તો તમારા બંને પાસેથી હું એ જાણવા માંગુ છું અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગે છે કે કયું એવું જનૂન હતું, કઈ એવી જીદ હતી, શું વિચાર્યું હતું અને કેવી રીતે આ કરી રહ્યા હતા, એ કેટલું મુશ્કેલ હોય છે.
0: જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે શું હું આ બરાબર કરી રહ્યો છું, મેં સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને, કેમ કે તમે દર વખતે જીતતા નથી, કોઈ કોઈ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો ત્યારે બરાબર દોડી નહોતો શકતો, કોઈ ઈજા થઈ જતી.

0: હતી ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા કે ભાઈ કંઈ વાંધો નહીં, એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયો તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી, સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહિત કરે છે અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
1: અને અનિમેશજી, તમે?
2: સર, જ્યારે હું 2021માં રમતગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે તું કરી શકીશ કે નહીં, તો મેં તેમને કહેલું કે હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરીશ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ છે કે આમ કરવું છે તેમ કરવું છે, પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેમાં અડગ રહે છે, તારે આગળ વધવાનું છે. તને બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું. કુટુંબનો ટેકો, નાણાકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી, પરંતુ અમે બંને હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઈ છે, તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
1: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને લોકોને પણ એ કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તેં મારો વિક્રમ તોડ્યો છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ. અનિમેશ, તમે કહો.
2: સરજી, પહેલો વિક્રમ 10.18નો હતો, જે મારો જ હતો, અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમિફાઇનલમાં તેને તોડી નાખ્યો 10.17 કરીને, અને મેં ફરીથી તેને બીજી સેમિફાઇનલમાં 10.15 કરીને તોડી નાખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમિફાઇનલ થઈ ત્યારે અમે બંને ખુશ હતા કે ચલો સારું થયું, આજે વિક્રમ તૂટ્યો અને અમે બંને તોડ્યો. કેમ કે તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઈ હતી, પરંતુ અમે બંને અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે, તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા અને ત્યાં પણ અમે વાત કરતા હતા કે ભારતમાં દોડ સ્પર્ધાને આગળ લઈ જવાની છે અને તે આપણા જ હાથમાં છે, આપણે જે કરીશું એ બાકીના લોકોને પ્રોત્સાહિત કરશે.
1: ગુરિંદરવીર, તમે શું કહેવા માંગો છો?
0: અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું, તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલા જ્યારે મેં વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેશે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મ અપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ, પેલો બ્લોક બરાબર છે, તેના પર જઈને બેસ, ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મ અપ અહીં કરીશું, અહીંયાથી વોર્મ અપ બરાબર રહેશે અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર, દોસ્તી પણ જોઈએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છે તો અમે દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ. અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારું દોડીશ.
1: જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી, પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદ્ભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે

0: ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: આભાર સર, આભાર સર,
0: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વ્હાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો. તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે, રસોઈની રીત બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે, તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે, અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ જાણે દરેક ભોજનની સાથી બની જાય છે, અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી. દક્ષિણ ભારતમાં પાનકમ, નીરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના. તે માત્ર પીણું નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે, અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે, અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે કે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ આલ્ફાન્ઝો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો. જો કે લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા. એટલે કે સ્થળ બદલાય છે તો કેરીના રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો. સાથીઓ, ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજા હોય છે, પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો. એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે અને વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામાં સાજી વલાશેરિલજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં

તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજીવાલા શેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નેધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું. તેમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્ર છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજરાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનય મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી 3 દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહારિષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ લખાણો 6-7 સદીના છે, એટલે કે 1400-1500 વર્ષ પુરાણા. આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતીયોમાં ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી વિશે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેદશાળાઓ આવેલી છે. અહીં અદ્ભુત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશા વિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળ વિદ્યાએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવેલું છે. તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે અને આજના યુવાનોમાં પણ તેને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે દેશભરમાં ખગોળશાસ્ત્રીય ક્લબો ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મોટા શહેરોથી લઈને નાના ગામો સુધી, શાળાઓથી લઈને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતાસભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા રાત્રે

શ્રી આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇસેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વીતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામી ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઈલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડોલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડોલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તર પ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા, કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠું થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50-60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમા નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના

0: બાલકૃષ્ણ અય્યાજી નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મડ્ડી તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલાં પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે, તેમાં ચેન્નઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનો ફાળો આપે, એટલે કે 1 વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણીવાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દૃઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું? નવી કિડબેક જોઈએ છે.
1: તો પહેલા કેપ્ટનને કહે,
2: ન માને
1: તો મેનેજરને.
2: કરેક્ટ.
1: તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો.
2: તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર.
1: જઈએ. આવી ગઈ નવી કિડબેક.
3: RBI કહે છે, પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડસ્મેન.

0: એફએમ 102.4 MHz પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ વિવિધ ભારતીની મનોરંજન સેવા. બરાબર 11 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. બસ થોડી પ્રતીક્ષા.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મોહમ્મદ ઝુબેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સામાજિક કાર્યો મેં અસાધારણ યોગદાન કરને કે લીએ આજ અનેક નાગરિકો કી સરાહના કી. શ્રી મોદીને આકાશવાણી પર અપને માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત મેં રાષ્ટ્ર કો સંબોધિત કરતે હુએ સામાજિક કાર્યો કે લીએ જમીની સ્તર પર કામ કર રહે લોગો કી સરાહના કી. પ્રધાનમંત્રી ને કેરલ કે શાજી વલા શેરિલ કે બારે મેં બાત કી. યે નિઃશુલ્ક તૈરાકી ક્લબ ચલાતે હૈ જિસમેં 15,000 સે જ્યાદા લોગો કો તૈરાકી સીખને મેં સહાયતા કી ગઈ હૈ.
2: કેરલમ કે આલુવા મેં શાજી વલા શેરિલ જી એક સ્વિમિંગ ક્લબ ચલા રહે હૈ. અબ તક 15,000 સે જ્યાદા લોગ યહાં તૈરના સીખ ચુકે હૈ. શાજી જી ને દિવ્યાંગ બચ્ચો કો ભી સ્વિમિંગ સિખાઈ હૈ. શાજી વલા શેરિલ જી કા જીવન હમે એક બહોત બડી સીખ દેતા હૈ. સેવા કરને કે લીએ બહોત બડે સાધન જરૂરી નહીં હોતે, જરૂરી હોતા હૈ એક અચ્છા ઇરાદા ઓર લગાતાર કિયા ગયા પ્રયાસ. ઇન્હી કે દમ પર હજારો લોગો કે જીવન મેં બદલાવ લાયા જા સકતા હૈ.
1: દેશ કી ખેલ ઉપલબ્ધિઓ કા ઉલ્લેખ કરતે હુએ શ્રી મોદી ને ખિલાડી ગુરવિંદર વીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વી શંકર, દેવ મીણા ઓર કુલદીપ કુમાર કો ઝારખંડ કે રાંચીમાં આયોજિત નેશનલ સિનિયર એથલેટિક્સ ફેડરેશન સ્પર્ધામાં નય રાષ્ટ્રીય રિકોર્ડ બનાને કે લીએ બધાઈ દી.
2: કુછ દિન પહેલે હી ઝારખંડ કે રાંચી મેં નેશનલ સિનિયર એથલેટિક ફેડરેશન કોમ્પિટિશન હુઆ. ઇસમે કરીબ 800 એથલીટ ને હિસ્સા લિયા. ઇસ દૌરાન 4 અલગ અલગ ઇવેન્ટ મેં 4 નેશનલ રિકોર્ડ ટૂટે. ગુરિંદર વીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિની શંકર, દેવ મીણા ઓર કુલદીપ કુમાર ઇન સાથીઓ ને અલગ અલગ કેટેગરી મેં નયે રિકોર્ડ બનાએ. મેં ઇન સભી કો બહોત બહોત બધાઈ દેતા હું.
1: દેશ મેં ભીષણ ગરમી પર ચિંતા વ્યક્ત કરતે હુએ પ્રધાનમંત્રી ને ઇસ સંબંધ મેં લોગો સે સરકારી સલાહો પર અમલ કરને કા અનુરોધ કિયા ઓર સુરક્ષિત રહેને કે લીએ એહતિયાતન કદમ ઉઠાને કો કહા. મતદાતા સૂચી કે વિશેષ ગહન પુનરીક્ષણ યાની SIR કે તીસરે ચરણ કે અંતર્ગત ઓડિશા, મિઝોરમ, સિક્કિમ ઓર મણિપુર મેં કલ સે મતદાતાઓ કી પહેચાન શરૂ હો ગઈ હૈ. નિર્વાચન આયોગ ને બતાયા હૈ કે જિન પાત્ર મતદાતાઓ કે મતગણના પ્રપત્ર 28 જૂન તક મતદાતા પંજીકરણ અધિકારી કો પ્રાપ્ત હો જાયેંગે ઉન્હે મસૌદા મતદાતા સૂચી મેં શામિલ કિયા જાયેગા. ભારતીય જનતા પાર્ટી ને હિમાચલ પ્રદેશ કે 4 નગર નિગમો મેં સે 3 મેં સ્પષ્ટ બહુમત હાસિલ કર લિયા હૈ. 17 મઈ કો હુએ નગર નિગમ ચુનાવો કે લીએ મતગણના આજ પૂરી હો ગઈ. ભારતીય જનતા પાર્ટી ને ધર્મશાલા, સુરન ઓર મંડી નગર નિગમો મેં જીત હાસિલ કી હૈ. વહી કોંગ્રેસ ને પાલમપુર નગર નિગમ મેં જીત દર્જ કી હૈ. મહારાષ્ટ્ર મેં સત્તાધારી મહાયુતિ ગઠબંધન ને આગામી વિધાન પરિષદ ચુનાવો કે લીએ 17 સીટો કે બંટવારે કો અંતિમ રૂપ દે દિયા હૈ. સમજૌતે કે અનુસાર ભારતીય જનતા પાર્ટી 11 સીટ પર, શિવસેના 4 ઓર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP 2 સીટ પર ચુનાવ લડેંગી. વિપક્ષી મહાવિકાસ આઘાડી ને પહેલે હી 17 મેં સે 15 સીટો કે લીએ અપને બંટવારે કી ઘોષણા કર દી થી, જિસમે કોંગ્રેસ 8 સીટ પર, શિવસેના UBT 4